0: This is Diverse.
1: MKHA proudly presents Silver Lotus, the new luxurious venue in Milton Keynes. Create lasting memories in our beautifully designed space, perfect for any occasion. With a capacity of 500 guests, Silver Lotus is ideal for weddings, receptions, balls, corporate events, and more. Conveniently located just 5 minutes from M1 Junction 14, it's easy to reach for everyone. Enjoy our fully equipped kitchen, meeting room, luxurious restrooms, and bride and groom suite. Available year-round for all your event needs. Don't miss out on this exceptional venue. For more information, visit us at Ferry Meadows Close Broughton. Call 0300 365 1008 or email info@silver-lotus.co.uk. Silver Lotus, where unforgettable events begin.
2: Ambajina Ashish અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મિજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર. આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM, ડાયવર્સ FM 102.8 પર લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8-10 કલાકે અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એક વાર મળીએ આપણા ગુજરાતમાં.

0: श्रोता मित्रों, आप सुन रहे हैं जो गुजराती कार्यक्रम गीतमाला 102.8 एफएम पर या तो www.diversefm.com पर। गीतमाला कार्यक्रम दर गुरुवार आपनी समक्ष रजूआत करवानी पूरी कोशिश करे छे। रातना 8 થી 10 કલાકે 102.8 એફએમ ઉપર લુટન ડન્સ ટેબલ આઉટ એન્ડ લેટન બઝર્ડ એલ્સબરી મિલ્ટન કિંગ્સ હોલોડે મિલ્ટન કિંગ્સ ઇન ન્યુપોર્ટ પેગનલ અને નોર્થમ્પટન ટોચમાં ને આ બાજુ વળી પાછા આવ્યો જાય તો સીધા બેટફર્ડ થી સ્ટીવન એજ બેલિંગટન સિટી હે હેટફિલ્ડ અને અનેક આજુબાજુના વિસ્તારોમાં યા તો પછી દુનિયાના કોઈ પણ ખૂણામાં સાંભળતા હોય, અલેક્સા દ્વારા સાંભળતા હોય કે પછી ઇન્ટરનેટ દ્વારા કે આપના મોબાઈલ ફોન ઉપર કે કોઈ પણ માધ્યમ દ્વારા સાંભળતા હોય, અને ખાસ કરીને જો પોર્ટુગલ બાજુ હોય, યુરોપમાં ગમે ત્યાં હોય, આપનું સ્વાગત છે. આવી જ રીતે આપના સંદેશા હજી તો એમ કહીને કે કાર્યક્રમ શરૂ થયો છે અને ધીરે ધીરે બધી ફરમાઈશો પણ આવવા માંડી છે. શું વાત છે! અરે, તમારા જેવા આવા શ્રોતા મિત્રો અને ખાસ કરીને મિત્રો મળે તો પછી બીજું શું જોઈએ, હે ને? હેમ કેમ છો ને? આજની તારીખમાં કેમ છો? બધાએ શું વારવારી લીધું? શું હતું આજની તારીખમાં? કોઈ ખાસ વાનગી હોય તો અમને પણ જણાવજો, તો અમને પણ ખબર પડે, હે ને? સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756868686863 અને ખાસ કરીને નમસ્તે જમીનાજી, કેમ છો? લિઝબનથી સૌને જય શ્રી કૃષ્ણ. તમને પણ અને બધા આશા રાખું છું કે એકબીજાની બધી મુલાકાત અહીંયા રેડિયો માધ્યમ દ્વારા થાય. આપ સાંભળ્યા છો ગીતમાલા. ઘણી વખત એમ લાગે કે ગંગાસ્તીના ભજનોને બધા જુદા જુદા કેવી રીતે હોય છે ને કયા ડબ્બા ગાયેલા હોય છે, પણ એક જે છે આ ખૂબ જ ઘણાને ગમતું હોય છે એમાંનો આ એક.
1: ગાયેલા આવા કેટલાક ખાસ પસંદ કરેલા ગંગા સતીના ભજનો.

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા. ચમકી ગયા બધા, હું પોતે પણ ચમકી ગયો. અહીંયા ખબર નહીં શું થયું. હા, સાવધાન રહેજો. આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. પપુભાઈ લિસ્બનથી નમસ્તે, આપ હેમ કેમ છો? હા, તમે એક રિક્વેસ્ટ કરી છે પણ વંચાતી નથી, માફ કરજો. શબ્દો લખીને મોકલો તો વધારે સારું. હા, યશભાઈ કેમ છો? નમસ્તે. હા, હેમ કેમ છે? આ અઠવાડિયું કેવું ગયું તમારું પણ? આપણું તો તાજું માજું જ હોય છે ને રોજ. હા, સોંગ રિક્વેસ્ટ કરી છે, કાન તેરી રે. અરે વાહ, કીર્તિદાન ગઢવીનો. ચાલો પૂરી કોશિશ કરશું. આપ સાંભળ્યા છો ગીતમાળા. વોટ્સઅપ નંબર છે 0756686863. તમે સાંભળો અને બીજાને સંભળાવો, અને સ્ટુડિયોમાં ફોન સીધો કરવો હોય તો 0158275500 અને ઓપ્શન 2 કરજો, યાને કે સીધા ડાયરેક્ટ અહીંયા. અને હવે ફરમાઇશ આવી રહી છે આ નરેન્દ્રભાઈ વેલિંગ ગાર્ડન સિટીથી, આપના માટે અને આપ સર્વ શ્રોતા મિત્રો માટે.

102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર ધીરે ધીરે ફરમાશો પણ આવતી જાય છે અને સંદેશા પણ આવતા જાય છે. ખૂબ જ ધન્યવાદ આવી જ રીતના. પણ સંદેશા આપતા પહેલાં હું તમને શ્રોતા મિત્રો એ પણ જણાવી દઉં, આજનું નવું અટપટ વખાણું આ પ્રમાણે છે. તૈયાર થઈ જતો અને ગુજરાતી ભાષાના બધાએ આમાં ચેમ્પિયન બધા એમ કે ને કે કલાકારો બેઠા છે અને ચતુર બધાએ આજુબાજુમાં ચારે કોર છે આખી દુનિયામાં. એક વખતનું ભોજન, એક વખતનું ભોજન આ અટપટો કાણું છે. એક વખતનું ભોજન પેટ ભરી કરાવે, એક વજનનું એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે. હા સાહેબ, હા ફરી ઈચ્છા ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે. આ છે અટપટ ઓખાણો અને વોટ્સએપ નંબર છે 0756868683. ચાલો તૈયાર થઈ જાઓ મારો ભાઈઓ બહેનો, મને શ્રોતા મિત્રો મને આશા છે કે આ તમને પૂરી ખબર હશે કે શું છે શું નહીં. અને બધાય આપણે એકબીજાની મદદની તો વાત કરતા હોય છે પણ ક્યારે

0: dance and R&B. This is Diverse.
1: श्रोता मित्रों, आप सुन रहे हैं चौक जाती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवारे आपनी समक्ष रजूआत करवानी पूरी कोशिश करे छे रातना 8 થી 10 કલાકે। ઘણી વખત જુદા જુદા બધાય નાસ્તા કરવાની આપણે ગુજરાતીઓને ટેવ હોય, ખબર છે ને, ગાંઠિયા ફાફડા જલેબી ખમણ અને સમોસા પણ ખાઈએ ને લાંબા ગાંઠિયા જુદા ગાંઠિયા નાના ગાંઠિયા ને, પણ ચેવડો ખાધો છે કોઈ દિવસ? અરે હું તમને કહું છું, ઘણી વખત એવો ચેવડો આમ મળી જાય આમ તમને એમ લાગે ચટપટો છે, ખૂબ જ આનંદ આવે, હા, કારણ કે આ ચટપટા ચેવડાની વાત કરું ત્યારે એ પહેલાં તમને ચટપટું અટપટું ઓખાણું પણ કહી દઉં હું તમને। આજનું અટપટું ઓખાણું આ પ્રમાણે છે, એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે। આ છે આજનું અટપટ ઓકાણો। સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756686863। તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાળા, યશજી આપના માટે અને આ સર્વ માટે।

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા. ગીતમાલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરે છે. રાતના 8 થી 10 કલાકે 102.8 FM ઉપયા તો www.diversefm.com ઉપર. ગીતમાલા દર ગુરુવારે આપની સેવામાં હાજર થઈ જશે. વોટ્સએપ નંબર છે 0756868663. એના ઘણા કારણો છે, અટપટી ચટપટી બધી વાતો કરવી હોય તો પણ છૂટ છે. હા, લિમિટમાં નહીં, પણ મેઇન વસ્તુ, મુખ્ય વસ્તુ તો એ છે કે એક વખતનું ભોજન, આ અટપટા ઓખાણાની વાત કરું છું, એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે. અરે મારા ભાઈઓ બહેતો, શ્રોતા મિત્રો, બધાય ચતુર, બધાય હોશિયાર, બધા ચાલો ચાલો ચાલો. હા, અચ્છા, બીજી પણ સોંગ. અચ્છા અચ્છા, એક ખાસ ફરમાઇશ આવેલી છે અને જે મીનાજી આપે ફરમાઇશ મૂકી છે, અને હા, કેમ ને, એક પછી એક બધી પૂરી કોશિશ કરવાની. અહીંયા અમે તૈયાર જ બેઠા છીએ બધા. આપની ફરમાઇશ મોકલતા રહેજો અને અમે પૂરી કોશિશ કરશું.
1: લેટેસ્ટ અપડેટ્સ કે લિયે અલ્ટ્રા ચેનલ્સ કો

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાળા. એક અટપટો અખાણાનો પેલો જવાબ આવી ગયો છે. એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે. સાંભળજો, બમ જરાક આમ શાંતિથી સાંભળો. એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે. જવાબ આવ્યો છે ઉપવાસ. કેવો? એકટાણું. હા, ક્લુ આમ જ છે કે ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે. હા, અચ્છા, એમાં ક્લુ છે. અચ્છા, સમજાઈ ગયું. ફરી પાછા કોશિશ કરજો. આજનું અટપટ ઓકાણું આ પ્રમાણે છે. એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે. આ છે આજનું અટપટું ઓખાણું. સાંભળીએ મોસમ એક્સપ્રેસ.

0: Whether the accident was your fault or someone else's, CLD Accident Repairs in Luton rewards you with up to £1,000 for every claim reported directly to us. We also provide a courtesy car and manage the entire claim process for our clients, ensuring a smooth and stress-free experience. Additionally, if you or your customers require bodywork or paint repairs, our experienced team is here to assist at 07565 261 256. We are a BSI approved repair centre, proudly maintaining the highest standards of quality and safety in every repair. Visit us at our location, Unit 4, 117 to 125 Leegrave Road, Luton.
1: Is your business getting noticed online? Are you reaching the customers you want and need? At Silvertoad, we can make that happen. Do you need a new website? Or perhaps your current one needs some TLC? At Silvertoad, we can make that happen too. We'll boost your online presence and get you noticed. Our specialist team are ready and waiting. Get in touch to claim your free website audit and report. Pop in and see us at the Silvertoad Studios in Luton. Find us online at silvertoad.co.uk or call 0800 756 6800. Silvertoad, your best friend for design, print and web.
2: અંબાજીના આશીષ અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મિજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર, આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM ડાયવર્સ FM 102.8 પર લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8-10 કલાકે અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એકવાર મળીએ આપણા ગુજરાતમાં.

श्रोता मित्रों, आप समरिया चौक गुजराती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर गीत माला कार्यक्रम दर गुरुवार अपनी समझ रजूआत करने पूरी कोशिश करे छे। रात ना 8-10 कलाके तमे सांभळो अने बीजाने संभळावो 102.8 FM पर लुटन डन स्टेबलाउटन रिजिस लेटन बजल डेल्सबरी मिल्टन किंग्स हालोडे मिल्टन किंग्स ने न्यूपोर्ट पेग्नल अने नॉर्थम्पटन ना टोचमा अने आ बाजू फरी पाछा आवीए तो બેટફર્ડ બાજુ, બેટફર્ડ હેટફિલ્ડ સ્ટીવનેજ વેલિંગટન સિટી અને અનેકો આજુબાજુના વિસ્તારોમાં યા તો દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય www.diversefm.com ઉપર કોઈ પણ માધ્યમ દ્વારા આપ સાંભળી શકો છો। તમે સાંભળો અને બીજાને સંભળાવો, ફરમાશો બધી એક પછી એક બધી આમ કે ને ફટાફટ આવવા માંડી છે, પણ ફટાફટ જવાબ નથી આવતા સેના અટપટો ઓખાણાના। તો આજનું અટપટો ઓખાણું આ પ્રમાણે છે, સાવ સહેલુંમાં સહેલું હતું છે। એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે। ચાલો ચાલો, આ એક આની પહેલાનું જે ગીત વાગ્યું ઓચિંતાનું ક્યારે બંધ થઈ ગયું મને પોતાને ના ખબર પડે, આટલું નાનકડું ગીત હતું 1.5 મિનિટનું એ મને ના ખબર પડી। પણ આગળ પણ વધીએ અને ધીરે ધીરે બધી ફરમાઇશો પૂરી કરવાની કોશિશ કરીએ। આ ફરમાઇશ આપ સૌને માટે છે, હા યશજી આપના માટે ખાસ છે।

0: ગુજરાતી રેડિયો સાંભળો ડાયવર્સ એફએમ પર અને લાભ લો ગુજરાતી ગીતો, ગઝલો, સંસ્થા સમાચાર અને ચટપટી વાતો, જે સાંભળીને તમને આનંદ આવે. આપણા સૌનો ગુજરાતી રેડિયો ડાયવર્સ એફએમ.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાળા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે. આ છે આજનું અટપટવો ખાણું. બે ગીતો એવા આવી રહ્યા છે જ્યાં તમને સીધી એમ લાગે કે તમે એક જુદી દુનિયામાં આવી ગયા છો. સાંભળીએ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીત માળા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર. ગીત માળા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરીએ છીએ રાતના 8-10 કલાકે 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર. સમય પણ જતો જાય છે અને આમ 2-4 બજી કદાચ થઈ જશે સમયમાં. અચ્છા, આ અટપટો અકાણું આજનું હજી સુધી કોઈ બરાબર જવાબ નથી આવ્યો. ઘણા જુદા જુદા જવાબ આવ્યો છે. હા, એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે. અચ્છા, હા હા. પછી ચૂરણ પછી કારેલાનો જ પણ જવાબ આવ્યો છે. ના, એ ખોટો છે. સાચી વાત છે, કારેલા હાથું ચોકર જો જેને ભાવતું હોય, મને જ ભાવતા હોય. ઓકે, એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે. આ છે એનું ક્લુ, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે. સાવ સહેલું છે. આપ સાંભળ્યા છો ગીત માળા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર. બે એવા સુંદર ગીત છે, બધાને આપને બધાને બધાને એમ કે ને સાંભળીને આપણે આનંદ કરીએ જોડે.

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાળા. હજી એક બીજો અટપટો ખણાનો જવાબ આવ્યો છે. એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે. અચ્છા, હા બરાબર છે, બરાબર છે. અચ્છા, વાસણ પ્લેટ અને ગુજરાતીમાં થાળી, હા બરાબર છે તમારી વાત, પણ જવાબ ખોટો છે. આપ સાંભળ્યા છો ગીતમાલા 102.8 FM ઉપર યા તો www.divasfm.com ઉપર.

श्रोता मित्रों, आप सुन रहे हैं गुजराती कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.divasfm.com पर। छेलो एक जवाब आवी गयो छे, अटपटो खाना नो एकादशी। सरस जवाब छे पण खोटो छे। आवतो गुरुवारे फरी पाछा सांभळशु। एक वखत नु भोजन पेट भरीने करावो, फरी इच्छो तो पण ए काम कदी ना आवे। आओ तो गुरुवारे जवाब आपजो चोक्कस। केवी रीते? 07568686863 ઉપર। શુભરાત્રી। આવી જ રીતે આપનો સાથ અને સહકાર આપતા રહેજો અને આપની ફરમાઇશો મોકલતા રહેજો। હું આપનો સેવક કમલાચાર્ય। શુભરાત્રી કોહેરી આવજો, એમ કેમ રહેજો, અને ખાસ કરીને સ્કેમર્સથી દૂર રહેજો હે ને। જ્યાં બધા કંઈ જાત જાતના બધા ટેક્સ્ટ ને મેસેજીસ ને આવતા હશે, કોઈ લિંક ઉપર ક્લિક નહીં કરું મહેરબાની કરીને। બેંક એકાઉન્ટ સાફ થઈ જશે। ઓકે, આપ સાંભળ્યા હતા ગીતમાળા। धन्यवाद। शुभरात्रि। क्वेरी आवजो। बाय बाय।